0: अभी आपने कार्यक्रम विवरण सुना। आकाशवाणी बांसवाड़ा का ये माही चैनल है और लीजिए अब आपको सुनवाते हैं खेती में बात।
1: कार्यक्रम हम बरवावरा सब भाइयों ने सोरा डीओ वालजी भाई नो राम राम। किसान भाइयों देखो हवार हवार में आपने सोरा ऊपर बेगा थाई ने खेत में दवा निकले हाँ। आज आपने बात करी रहा किसान भाइयों के देखो वर्तमान समय में આપણી જે ખરીફની ફસલ જેમ કે ધાન મક્કા સોયાબીન કપાસ આ સબ ફસલે આપણા વિકાસના મધ્ય ચરણ ઉપર સાલેરી થકી હૈ આના સમય મેં ફસલને સબથી જ્યાદા દેખભાલ પોષણ ને કીટ નિયંત્રણ જરૂરી છે સબથી વિશેષ વાત જે હૈ જલ પ્રબંધનની હૈ કિસાન ભાઈઓ આમ તો બારિશને આધાર ઉપર અધિક પાણી પડે તો જલ નિકાસીની વ્યવસ્થા કિસાનભાઈને કરવી પડે અગર ભારી બારિશને કારણ ખેતરમાં પાણી જમા થઈ ગયું હો તો તુરંત એને બહાર નીકાળવું જોઈએ પણ અવળે સ્થિતિએ કુછ અલગ સાલીરી હૈ પણ કયા ક્ષેત્રમાં માન લો જ્યાદા પાણી પડ્યું હો તો આની વાતનું વિશેષ કરીને ધ્યાન રાખે કિસાનભાઈઓ ને દેખો પાણીની કમી થઈ રહી હૈ કુછ ક્ષેત્ર મેં પાણી કિસાન ભાઈ જે ઇંતજાર મેં લાજા થકા હૈ કે વર્ષાનું પાણી હવે જરૂરત હૈ તો સહી સમય ઉપર આપણને આની પ્રબંધન કરવું જરૂરી હૈ નમી બસાવવાનો તરીકો ભી આપણને ધ્યાનમાં રાખવો જોઈએ અગર આપણા ક્ષેત્ર મેં બારિશ કમ થઈ હો તો હલકી સિંચાઈ ભી કરે યા મિટ્ટી મેં નમી બનાવી રાખવાની કોશિશ ભી આપણને કરવી જોઈએ કિસાન ભાઈઓ ઉર્વરક ને પોષણ પ્રબંધનનું કામ ભી આપણને ધ્યાનમાં રાખવું જોઈએ યુરિયાની ટોપ ડ્રેસિંગ જેમ કે ધાન મક્કા ને કપાસ જેવી ફસલમાં નાઇટ્રોજનની યુરિયાની દૂસરી ને અંતિમ ખોરાક આલવાનો આપણને સહી સમય હૈ તો આનો વિશેષ કરીને કિસાનભાઈ ધ્યાનમાં રાખે એક હૈ સૂક્ષ્મ પોષક તત્વ કિસાન ભાઈઓ ફસલ મેં પીલાપન દૂર કરવા હારું યા અચ્છી ગ્રોથ ને એના બદલે આપણને ઝીંક સલ્ફેટ યા લિક્વિડ ન્યુટ્રીએટ્રસ આપણે જે હૈ પત્તો ઉપર છિડકાવ કરવો જરૂરી હૈ બીજી વાત એ કે કિસાન ભાઈઓ સમય સમય ઉપર આપણને ખરપતવાર નિયંત્રણની વાત જે હૈ એ ધ્યાનમાં રાખવી પડેગા ખરપતવાર નિયંત્રણ આપણને કરવું પડેગા આમ તો કિસાન ભાઈ કરે છે ફિર ભી આપણે સોરાને માધ્યમથી કિસાન ભાઈને વાત યાદ અલાવી રહ્યા નિરાઈ ગુડાઈ પૌધના અચ્છા વિકાસ હારું ને કતારને બીચમાં ખરપતવાર જે ઘાસ ફૂટી ગઈ હે એને આપણને તુરંત પ્રભાવથી હટાવી દેવી જોઈએ તાકી ફસલને પોષણ જે આપણે કરી રહ્યા એનથી છીને ને એક મિટ્ટી છડાવવાનું કામ હૈ કિસાન ભાઈઓ જેમ કે મક્કા અને ગન્ના જેવી ફસલમાં જળને પાય મિટ્ટી સડાવવાનું કામ આપણને કરવું જોઈએ જેને થકી તેજ હવા યા બારિશ થકી આપણું ફસલ રહે એ પડીને રહે એટલે આનું કામ ભી આપણને કરવું રહે કિસાન ભાઈઓ કીટ ને રોગ નિયંત્રણ હારું નિયમિત નિગરાની રાખવી પડેગા સપ્તાહમાં કમ થકી કમ બે વખત તક આમ તો રોજ રહેવું જોઈએ પણ આપણે એમ કહી શકીએ કે સપ્તાહમાં બે વખત તો ખેતરમાં ચક્કર લગાડીને કીટ લાગે હે યા ફંગસ હૈ યા એની શરૂઆતી લક્ષણે એને આપણને પહેચાન કરવી પડેગા જૈવિક ઉપાય શરૂઆતી કીટ નિયંત્રણને હારું 10 દિનના અંતરાલમાં નીમનું તેલ આપણને છિડકાવ કરવો પડેગા બીજી વાત કિસાન ભાઈઓ રાસાયણિક છિડકાવ અગર આપ કરવો ચાહી રહ્યો તો યદિ સુંડી તના છેદક યા રસ ચૂસક કીટોનો આપ અગર ફસલ ઉપર જ્યાદા હમલો હો તો કૃષિ વિશેષજ્ઞની સલાહ લઈને સહી માત્રામાં આપણને કીટનાશક યા ફફૂંદનાશીનો સ્પ્રે કરવો જોઈએ બીજી આગામી રવિ ફસલની યોજના ભી કિસાન ભાઈને અવરથી બનાવવી જોઈએ તાકી એની વેળા આપણને દોડાદોડી નહીં કરવી પડે તો કિસાન ભાઈઓ આ ખેતીની વાત કાર્યક્રમનો આ સમય પૂરો થઈ ગયો આજે તો વાલજીભાઈને આજ્ઞા આલો કાલે સોરા ઉપર

0: જે આપણે શરીર હરું વધારે જરૂરી છે એ આપણે ને કરા. જેમ કે મિનરલ્સ ની વિટામિન ની વાત કરા, એનો આ રોગ પ્રતિરોધક ક્ષમતા હડ્ડીને મજબૂત રાખવા બદલે વિટામિન મિનરલ્સ જરૂરી. બીજી ફાઈબરની વાત કરે, એનો ફાઈબર પાચન તંત્રને સ્વસ્થ રાખવા હારું ફાઈબર જરૂરી. બેનો હેલ્ધી ફેટ હારું આ ઉર્જા ની જે કોશિકાનો કામકાજ કરે એને બદલે હેલ્ધી ફેટ લેવું બી જરૂરી છે. બેનો દેખો, આપણે આપણું જીવનને બહેતર બનાવવા હારું સહી ખાનપાન, સ્વચ્છ ખાનપાન જરૂરી છે. તો આ જે રાષ્ટ્રીય પોષક સપ્તાહ મનાવી રહ્યા કહે, તો હંગ્રને આ જાગૃતતા ફેલાવવી હે કે સહી ખાનપાન, સહી પૌષ્ટિકતા, સહી આહાર લે, તાકી આપણું જે જીવન હે એ સ્વસ્થ સુરક્ષિત રહે. દેખો બેનો, આ તો આપણે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની વાત કરી ને સોરો ભર્યો થકો હે. બેને મારા હમે દીકરી થકી હે કે વિના બેન તો ભાઈ બઢિયા વાતે કરતા જઈ રહે ને. દેખો, વાતે તો આપણે સોરા માટે કરવી છે, કેમ કે વાતે કરવા જ તો આપણે ભેરશ. બેનો દેખો, આ જે આંગણવાડી મહિલા બેન થકી આપણે વાત કરી હે કે રેણુ બેન થકી કે જે મહિલાએ હે એના પોષણ સંબંધી આંગણવાડી મેં કઈ કઈ આપણને પોષણ મળે ને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું હે, અને જે ધાત્રી માતા હે અને કણી રીતે ભાઈ ધાત્રીમાં હે બચ્ચને દૂધ આલવું હે, તો આ રેણુબેને વાત કરી થકી. તો કેમને બેનો, આની વાત હે આપણે બેને હોણા ને પછી જે આગાડી વાત હે આપણે કરા. આશાનું પદ માટે તમે કામ કરી રહ્યા રેણુબેન, તો મને આ વતાડો કે તમારે આશાનો હું કામ રે ને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું પડે જે બી તમારા આંગણવાડી કેન્દ્ર માં આવે જે બી બેને હે અને હું કામ ને હું સુવિધા આલો એ વતાડો.
1: આંગણવાડીમાં મેડમ અમે હર રોજ ઘેરે ઘેરે જઈએ, 10 ઘેરાનું જઈએ અમે. ગર્ભવતી 12 સપ્તાહમાં અમે ગર્ભવતી મળે અમે નિશ્ચય લઈ જઈને અમે ચેક કરીએ, પોઝિટિવ આવી જાય અમે ઓનલાઈન કરી દીજે. અમે સિસ્ટર મેડમ ને વતાડી દો અમે, મેડમ આટલી આપણે આણા મહિનામાં ગર્ભવતી મળીએ.
0: તો એ પછી તમે લાવીને રેકોર્ડ માટે સડાવો,
1: રેકોર્ડ માટે સડાવો અમે. ફર્સ્ટ ગુરુવારે અમે પંજીકરણ કરાવી દીજે.
0: અચ્છા,
1: ફિર મહિલા કો હમ ફિર બતાતે હમ મહિલા કો.
0: અચ્છા, તમે આજે ભી પોઝિટિવ આવી ગયા અને પછી રેણુબેન તાજી વાત, તમે ઘેરે ઘેરે જાઓ ને બૈરને જે બી ગર્ભવતી હિયાણાને જાંચ કરાવે ને પછી હું સુવિધા આલો ને પોષાહાર મેં હું આલો. ભાઈ, તમને પતો પડી ગયું કે આ ભાઈ ગર્ભ પેટ થકી હે, તો પછી એ બેનને આંગણવાડીની હું જે સુવિધા એ હરતી આલો અને હું આલો એ આપણે બતાડો.
1: અને ગર્ભવતીને વજન લો અમે, કેલ્શિયમ ને ગોળી ખાવા લો.
0: અચ્છા,
1: ટીટીના ટીકા લગાડજે બે.
0: કેટલા સમયમાં લાગે
1: ગર્ભ કા પતા ચલતે લાગતો અમે લગાડ દો, એક મહિને કા અંતર છોડ કે ફી લગાતે.
0: અચ્છા, એક તો પતો લાગતા ને તમે ટીકો લગાડી દો,
1: ટીકો લગાડી દીધી અમે, દુસરે મહિનામાં ફેર લગાડી દીધી અમે, 2 મહિના થઈ જઈ. ને અગર પેલો બચ્ચું હોય, એ બચ્ચું અગર 3 સાલનું ને થયું હોય તો એની બાઈને એક જ ટીકો લાગેગા.
0: અચ્છા,
1: હિમોગ્લોબી વાળી આજકાલ બાજી હું ખુબ કમઝોર થઈ રહી, અગર પેલું બચ્ચું 3 સાલનું થતું બી નહીં ને બાઈ ફેર પ્રેગ્નેટ થઈ જાય.
0: અચ્છા અચ્છા,
1: તો અમે એની બારામાં બી સમજાડો.
0: અચ્છા, અને જે બેનને પ્રેગ્નેટ રહે હિમોગ્લોબિન કમ થઈ જાય, તો અણને ભાઈ હિમોગ્લોબિન હરદે બઢાવવાની હું દવાઈ આલો એ બી બેનને વતાડો.
1: એ અમે બાઈને કહો કે હરી સબ્જી ખાઓ,
0: અચ્છા
1: દૂધ પીઓ, દહીં ખાઓ, અચ્છા પૌષ્ટિક.
0: ભાઈ દેખો, રેણુબેન આપણે તો ગામમાં તો ખુબ મળી જાય કે જેમ કે દહીં હે, દૂધ હે,
1: મેથી ખાવાનું કહું, પાલક એ ખાવાનું કરી હું.
0: અચ્છા અચ્છા,
1: હા, એને થકી આપણે હિમોગ્લોબિન ની કમી નહીં થાય. ખાવા પીવાનું ધ્યાન રાખો એમ કહું હું બાજીને, ને અગર ખાવા પીવાની કમી પડી જાય તો હિમોગ્લોબિન આપણું કમ પડી જાય, ત્યાં અંદર બચ્ચું કમઝોર પડી જાય,
0: ખરી વાત,
1: આપણો બી ખતરો થઈ જાય. એને બાઈને હું હેમ જાણકારી આલું, આયરન સુગર ના પાછા ઇન્જેકશન બી અમે લગાવડીએ. અમારે પીએસસી નવા ગામ પડે, નવા ગામ અમારે હર 9 તારીખે અમારે આયરન સુગર ના બોટલ સડાવી.
0: તો પછી બેનને વાં લઈ
1: જાઓ, નવા ગામ લઈને જો મેડમ હું.
0: અચ્છા,
1: હા,
0: તો બેનને પાસે વાં જે બી બોટલ વગેરે જે બી હે એ સડાવો,
1: એ સડાવો અમે.
0: ઘણી તાજી વાત છે ભાઈ તમારો, ને
1: જે અમારા આંગણવાડી પોષાહાર મેડમ એ બી અમે આલો હા, ખાવાડો આ પૌષ્ટિક કે આ પૈસા હાર આવે અમારા

0: ખેતીવાડી સુનવાળા સગળા ભાઈઓ બહેનોને અશ્વિની કુમાર સિંહ કો ઘણો ઘણો રામ રામ સાહેબ. નરપતભાઈ થાને ભી ઘણો ઘણો રામ રામ.
1: સારા કિસાન ભાઈને નરપતસિંહ રો રામ રામ ઓર સાથી અશ્વિની ભાઈ આપને ભી રામ રામ.
0: બિલકુલ રામ રામ. દેખો નરપતભાઈ, આપા જી પ્રકાર મોસમ બદલ છે તો આપા ભી હિસાબ છે આપણો આહાર આપણો ખાણો આપણો ભોજન ભી આપણે બદલા છે. લેકિન આપણે વાત કરા આપણે પશુપાલન કી, જો ભાઈ પશુઓને આહાર દેવા કા ભી કુછ બહુ સારા નિયમ છે છે. પશુ કો આહાર સંતુલિત ઓર નિયંત્રિત હોવું જોઈએ. એક અલાવા દિન મેં દો બાર 8 થી 10 ઘંટા કા અંતરાલ માં બાને ચારો પાણી દેવું જોઈએ. ઓર ઈજી સે પાચન ક્રિયા ઠીક રહેલી ઓર બીચ બીચ મેં જુગાડ કરવા કો બાને સમય ભી મિલતો રહેલો. સાથ હી પશુ કો આહાર સસ્તો સાફ સ્વાદિષ્ટ ઓર પાચક ભી હોવું જોઈએ. યાની ચારા મેં 1/3 ભાગ હરો ચારો ઓર 2/3 ભાગ સૂકો ચારો હોવું જોઈએ. પશુ કો જો આહાર જો આપણે દે રહ્યા છા તેમાં કઈ પ્રકાર કા ચારા દાણા ભી મિલે હોવા ચાહીએ. ચારા મેં સૂકો ઓર સખ્ત ડંટલ નહીં હોવા ચાહીએ, બલ્કે બધી ભાતી કાટ્યો હોવો ઓર મુલાયમ ચારો હોવો ચાહીએ.
1: બિલકુલ સહી બાત બતાવે કે આપણે પશુઓને જો આપણે સંતુલિત આહાર દેના તો ભી સંતુલિત આહાર છે આપણા પશુઓને જ્યાં ઉર્જા પ્રોટીન ખનિજ પદાર્થ વિટામિન વસા રેસા પાણી ઉચિત માત્રા રહેવેલી વાત બતાવીએ. और केवल आप एक ही प्रकार को चारा देना तो उन पशुओं में सभी प्रकार का पोषण संबंधी जो आवश्यकता जो पूरी कौन है बोली इसलिए अपन हरे चारा के साथ साथ में सूखो चारो दाणो और देखो उचित अनुपात में भी ना देना चाहिए.
0: बिल्कुल. और देखो ई प्रकार जो जो चना मटर मक्का जो दड़ी हुई हो ना तथा इन्हें पक्को कर या भिगो कर आपने इन्हें फुला कर देना चाहिए. દાણા ને અચાનક નહીં બદલવું ચાહીએ, બલ્કી બીને ધીરે ધીરે થોડી થોડી કર બદલવું ચાહીએ. કઈ વાર આપણે દેખા ચાલે સાહેબ જ્યાં આપણા જ્યાં મોસમ બદલ્યો તો આપણે એક સાથ કાય કરે જ્યાં પેલા સૂકો ચારો ખીલા રહ્યા છે કોઈ પશુને તો બીને એક સાથે આપણે હરી ચારો ડાલ દયા સૂકો ચારો કમ કર કે બરોબર કરી દયા તો આપણને આગળથી ભી નીકળવી ચાહીએ. આપણ જ્યાં સૂકો ચારો ખીલા રહ્યા છે કોઈ ભી આપણા આપણા પશુને તો બીને થોડો થોડો હરી ચારો મિલાવવાનું ચાહીએ. ભી હર્યા ચારા ની માત્રા ધીરે ધીરે કમ કરતા કરતા આપણને વધારવી ચાહીએ ઓર બી હિસાબ થી આપણને મિલાવ દેવું ચાહીએ. અહીંયા નહીં કે સાહેબ આપા હર્યો ચારો દે રહ્યા છે તો એક સાથ દિન પૂરો સૂકો ડાલ દે ઓર સૂકો દે રહ્યા છે દિને હર્યો ડાલ દે એટલે ઓર આવશ્યકતા અનુસાર આપણને પશુને ભી કોઈ આહાર દેવો ચાહીએ. કમી જ્યાદા ભી નહીં દેવું ચાહીએ. કઈ વાર આપણે દેખા ચાહીએ કે નામ કે માંજે એક સાથ સાફ બહુ સારો ચારો ભર દેતા જો પડે વચ્ચે ખરાબી જાય છે તો એટલે નાંદ એકદમ સાફ હોવી ચાહીએ. નયો ચારો ડાલવા છે પૂરો જૂઠણ જો પેલા કોઈ ચારો બચડો છે બીને હટા દેવો ચાહીએ, સાફ કરી દેવો ચાહીએ. ઓર હા એ વાત નું ધ્યાન રાખવું ચાહીએ, અગર આપણે ગાયને ચારો દે રહ્યા છા તો 2 યા 2.5 કિલોગ્રામ શુષ્ક પદાર્થ ઓર બેસાના અગર ચારો દે રહ્યા છા તો 3.0 કિલોગ્રામ પ્રતિ 100 કિલોગ્રામ વજન ભાર કે હિસાબ સે હી આપણને જાનવાને ચારો ખીલાવવાનો ચાહીએ.
1: બિલકુલ. ચારા કી વાત કરી લી લેકિન જો આપણે પાણી પીલાવવા ને બહુ સ્વચ્છ રહેવું ચાહીએ. આપણો પશુ જો પાણી પીલા રહે બહુ એક આહાર કો સબસે મહત્વપૂર્ણ શોભી રહ્યો છે કેમકે દૂધ દેવા જો આપણા પશુ છે વિશેષ રૂપ થી પર્યાપ્ત સ્વચ્છ પાણી કી બિના આવશ્યકતા રહે છે. પાણી કી કમી હોવા સે વા ચારા કી ખાવા કી ક્ષમતા દૂધ ઉત્પાદન દોનો પ્રભાવિત કરી દેવું છે. એટલે આપણો પાણી સાફ તાજા ઓર આસાની સે ઉપલબ્ધ હોવું જોઈએ તો બિને ચારા કી સાથ સાથ મેં કો સ્વચ્છ પાણી કો ભી ધ્યાન રાખવાનું ચાહીએ. જે બતાયા કે જે માન લો બાર બાર નાન બતાયા ઠાણો ઘીજી માં આપણે જો પશુ છે બિને સડક લો ફફૂંદ વાળો બદબૂદાર ચારો નીકળવાનું ચાહીએ. જી કે કારણ કઈ ભી ચારા કોઈ મિટ્ટી યા પ્લાસ્ટિક યા કોઈ ભી કૂડા કરકટ રહે ભી કારણ આપણો પશુ ને હાનિ હોઈ શકે છે.
0: બિલકુલ. એને કહી શકાય છે કે આપણા આપણા પશુઓને જીસે આપણા ફાયદો લે છે દૂધ લે છે પછી આર્થિક લાભ કમાવા છે તો બી પશુને છે ને જો આરામથી જ્યાં ખાણા પીવે જો આપણા ચારો ડાલા છે યા પાણી પીલાવે તો શુદ્ધ હોવો ચાહે છે. અહીંયા બી નહીં ઠાણ અનુસાર દૂધ નો ચારો પડે છે યા પછી તમારે પાણી પડકો કુતાર બેઠકા ચલગો એના ચારાને આપણને બદલ દેવું ચાહે છે. પાણી બી અહીંયા રાખવું ચાહે છે. કઈ વાર આપણે દેખા છે કે ખેડા ગમાને સાહેબ કુતા ડોલતા રહે છે અભી કમાને કાઈ પડી છે કચરો પડ્યો છે ધીમે આપણે પાણી પીલાતો તો એવું પાણી બી શુદ્ધ પાણી પીલાવવાનું ચાહે છે. પણ આ છોટી છોટી વાતો ધ્યાન રાખેલા તો આપણા આપણા પશુને સ્વસ્થ રહી શકે છે. ઓર દેખો આપણા